વખર નામ દેખણ કોઈ જાય ના કો ચાખે ના કો ખાય પર કે કોઈ કોઈ કોઈ કોઈ બંદા હૈ જો ઇસ નામ દે પદાર્થ નું ઇસ નામ દી વસ્તુ નું કે દેખણ જાંદા હૈ લભણ જાંદા હૈ વખર નામ દેખણ કોઈ જાય બહુત રેર પર્સન હૈ જો ઇસ દે વિચ ઇન્ટરેસ્ટેડ હૈ ના કો ચાખે ના કો ખાય ના હી કોઈ ઇસ દા સ્વાદ માણદા હૈ ઇસ દા ટેસ્ટ માણદા હૈ સો દુનિયા ચ નામ દે પ્રતિ મહારાજ જી આખદે હન લોક બહુત ઘટ ઇન્ટરેસ્ટેડ હન પર ગુરુ મહારાજ આખદે હન સાડે ઘર દે વિચ નાનક કે ઘર કેવલ નામ એ અસી કલ પંક્તિયાં વિચારીયાં સી નાનક કે ઘર કેવલ નામ બોલ્યા કરો સિર્ફ નામ અલ્ટીમેટલી જો સાડે હાથ ચ આયેગા ઓ નામ ઓર મહારાજ જી આખદે હન કે નાવે જેવડ હોર દાત નહીં કઈ લોક આખદે હન વાહેગુરુ ને સાનું બહોત દાતા દિત્તીયાં હોઈયાં હન પર મહારાજ જી આખદે હન નામ તો વડી દાત કોઈ નહીં હૈ એ સબ છોટીયાં મોટીયાં હન એ દાતા નહીં હન એ સગો રબ નું ભલાઉણ વાળીયાં વસ્તુઆં હન જેના નું અસી દાતા સમજે રહે ને સચ્ચે પાતશાહ આખદે હન નાવે જેવડ હોર દાત નહીં નામ તો વડી હોર કોઈ દાત નહીં ફિર દાત મંગણી હોવે તો વડી હી મંગણી ચાહીદી હૈ છોટીયાં ક્યો મંગણીયાં હોઈયાં તાઈ મહારાજ ને આખ્યા હૈ દેહ નામ સંતોખી હૈ ઉતરે મન કી ભૂખ કે મેનું નામ હી બખ્શો જિસ દે નાલ મેરીયાં સારીયાં ભૂખાં ખતમ હો જાણ નામ બખ્શો તો નાનક કે ઘર કેવલ નામ મહારાજ જી ને આખ્યા નાનક દે ઘર દે વિચ કેવલ નામ હૈ નાનક દે ઘર દે વિચ પૂજા ભી નામ હૈ પૂજા કીચે નામ ત્યાઈએ તીર્થ ભી નામ હૈ તીર્થ નાવણ જાઓ તીર્થ નામ હૈ દવાઈ તમામ કિસ્મ દે શરીરક માનસિક રોગાં દા ઇલાજ કરન દે વાસ્તે ભી દવાઈ જડી નામ હી હૈ સંસાર રોગી નામ દારૂ નામ હી દારૂ હૈ સાડી જિંદગી દે જિતને દુખ હન પેન સફરિંગ્સ મિઝરીઝ હન ઓ ઝહેર હૈ ઓ ઝહેર નું મારન વાળા મસાલા ભી નામ હી હૈ દુખ મોરા મારણ હર નામ મહારાજ જી આખદે હન સાડે ઘર દે વિચ ગુરુ દી સેવા ભી નામ હી હૈ નામ હમારે પૂજા દેવ નામ હમારે ગુર કી સેવ ગુરુ દી સેવા ભી હમારે ગ્રહ સાડે પાસ નામ હી હૈ અતે અગર સાડી જિંદગી ચ નામ નહીં હૈ તો મહારાજ જી કહેંદે હન એસે જીવન દા જીણ દા કોઈ અર્થ નહીં હૈ બેશક ઓ મરે ઈ જાય ઉસ દા કોઈ અફસોસ નહીં હૈ મર ના જાહી જિના વિસરત રામ નામ વિહુન જીવન કૌન કામ નામ તો બિના જીવન કહેંદે કિસ કમ હૈ કિસ કમ હૈ કહેંદે જલ જાઓ જીવન નામ બિના એના પંક્તિયાં નું થોડા જ્યા આપણે દિલ નું લગણ દો ક્યોંકિ અસી સુણન દે આદિ હા સુણ સુણા તક હી ગલ ના રહે જાય થોડી સોચ વિચાર જાગરૂકતા દે નાલ સુણો તાકે એ સાડે અંદર થોડી જહી ચોટ ભી મારન ક્યોંકિ અસી હો પથ્થર વર્ગે ગયે હા ચોટ લગદી નહીં હૈ ਇਸ ਕਰਕੇ ਅਸੀਂ ਸੁਣ ਕੇ ਫਿਰ ਉਸੇ ਤਰ੍ਹਾਂ ਦੇ ਰਹਿ ਜਾਂਦੇ ਹਾਂ ਮਹਾਰਾਜ ਜੀ ਨੇ ਬਾਣੀ ਚ ਆਖਿਆ ਐਸਾ ਨਾ ਹੋਵੇ ਕਿ ਆਪ ਕਿਤੇ ਗੁੱਸਾ ਕਰ ਲੋ ਵੀ ਭਾਈ ਸਾਹਿਬ ਨੇ ਕਹਿਤਾ ਅਸੀਂ ਪੱਥਰ ਵਰਗੇ ਹੋ ਗਏ ਹਾਂ ਇਹ ਮੇਰਾ ਆਪਣਾ ਖਿਆਲ ਨਹੀਂ ਹੈ ਇਹ ਮਹਾਰਾਜ ਜੀ ਦੀ ਡਾਇਗਨੋਜ਼ ਹੈ ਮਹਾਰਾਜ ਜੀ ਨੇ ਸਾਡੇ ਅੰਦਰ ਦੇਖੇ ਹਨ ਉਹ ਜਾਣਦੇ ਹਨ ਸਾਡੇ ਅੰਦਰ ਕਿਸ ਤਰ੍ਹਾਂ ਦੇ ਹਨ ਕਹਿੰਦੇ ਹਨ ਮਨ ਕਠੋਰ ਸ਼ਬਦ ਭੇਦ ਤੂੰ ਕਹਿੰਦੇ ਮਨ ਕਠੋਰ ਹੋਏ ਪਏ ਹਨ ਸਾਡੇ ਇਸ ਨੂੰ ਸ਼ਬਦ ਦੇ ਹਥੌੜੇ ਦੇ ਦੁਆਰਾ ਹੀ ਤੋੜਿਆ ਜਾ ਸਕਦਾ ਹੈ ਪਰ ਮਨ ਕਈ ਦਫਾ ਇਤਨੇ ਕਠੋਰ ਹੋ ਚੁੱਕੇ ਹਨ ਕਿ ਇਹਨਾਂ ਤੇ ਕਿਸੇ ਗੱਲ ਦਾ ਅਸਰ ਹੀ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਸਾਡੇ ਤੇ ਇਸ ਗੱਲ ਦਾ ਕੋਈ ਅਸਰ ਨਹੀਂ ਹੁੰਦਾ ਮਹਾਰਾਜ ਜੀ ਕਹਿੰਦੇ ਹਨ ਜਿਨੀ ਨਾਮ ਵਿਸਾਰਿਆ ਸਿਹੋਤ ਦੇਖੇ ਖੇ ਕਿ ਅਸੀਂ ਇਤਨੇ ਇਮਿਊਨ ਹੋ ਚੁੱਕੇ ਹਾਂ ਮਹਾਰਾਜ ਜੀ ਦੀ ਬਾਣੀ ਦੇ ਇਹਨਾਂ ਸ਼ਬਦਾਂ ਦੇ ਤੀਰਾਂ ਤੋਂ ਕਿ ਗੁਰੂ ਬਾਬਾ